0: માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર જાને મારી કાર મોટરસાયકલ સ્કૂટર સીખને ની હોય ને છે
1: હોતની દોલખા જિલ્લા ભીમેશ્વર નગરપાલિકા ઓડા નંબર 6 સ્થિત આર્મી બેરેક નજીકે રહેક માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં વિશેષ છૂટકા સાથ કાર મોટરસાયકલ ર સ્કૂટર દક્ષ તથા અનુભવી પ્રશિક્ષક દ્વારા સિકાઇન્છ
2: સાથે યહાં આપની કાર મોટરસાયકલ ર સ્કૂટર પણ લગી ટ્રાયલ સીખન સકિને ભએકોલે ઇચ્છુક વ્યક્તિહરૂલે આજે સંપર્ક ગર્નુહોલા દોલખા જિલ્લાકો એકમાત્ર આપને ટ્રાયલ સેન્ટર ભએકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર
1: વિસ્તૃત જાણકારીકા લાગી પ્રોપાઇટર પાસંગ શેર્પા સંપર્ક નંબર 9865 46 19 26 ર ગેલસાંગ શેર્પા 9816 8 30 10 7
2: માતૃભૂમિ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરનો સંપર્ક કાર્યાલય પેટ્રોલ પંપકો છેઉ પહેલે બજાર શોરૂમ રહેકો ઘરમાં સરેકો છ માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર ચરીકોટ દોલખા
3: સામુદાયિક પહોંચકા લાગી સંચાર રેડિયો સૈલુંગ સામુ